જીવન દીવે તો કિંમતી ન અછિત્ર્યા જીઓ, એ તો ઈ જીવન કી બાત તા. તો જીવન મેં કઈ ઇસી ચીજાં જીકાને આપણે કામ આ નાળી હોય ભાઈ, બિના આપણું કે હે કે આપણું સર ભી કોની. અગર આજકલ દેખો પહેલા જમાના મેં તો સર્જન તો કીન કે દિકા લેતા, પણ આજકલ કોણ દિખા હે. જ્યાં કે આજ પણ બાત કરા ફ્રિજ કી, હની આજકલ દેખો ફ્રિજ હર ઘર કે માઈ હે ઓર જરૂરત ભી આજ કી, હની ક્યોંકિ દેખો જે ફ્રિજ કે માઈ કઈ બાર કી હોય ભી દૂધ હોયું ઓર હોયું આપણે રખ દેવા, હની બિછા હોય ભાઈ રખ દે તો બા ઠંડી પડી રહ્યું હોય, દૂધ હોય તો ફાટે કોની, ખાટો કોની હોય, જે ટેમ સિર ફ્રિજ લેડ હોય, જે સબ્જી આપણે પહેલા લ્યા ગઈ ફ્રિજ મેં રખ દ્યા અચ્છી ત્યાં ની, તો બે કે હે કે અચ્છી તાજા પડી રહ્યું હોય, એની ખરાબ કોની હોય. તો એ તરીકે શું કહે, ફ્રિજ બહુ જરૂરી હો ગયો ની આપણે ખાતર. તો ફ્રિજ મેં કઈ બાર કી હોય કે જે સફાઈ ના હોય, દેખો સફાઈ ગયો બાપ મેં તો માણસ બી ગિંદન લાગ જાય, હે ની વાસણ લાગ જાય. તો ફ્રિજ ગી તો દેખો બહુ તો ચીજ હે બન તો વાસણ હોય હે. તો એ વાસ્તે કે અભી સુગંધ મેં કઈ બાર કઈ ત્યાં બદબુ આ લાગ જાય, તો બી હું છુટકારો પાણ ખાતર આપાં ચીજ લે કે આયા. કઈ ઇસી બાતા હે છોટી છોટી જીકે કો આપાં ધ્યાન રાખા, જીકે બાતા આપાં બિન આપાં મનન કરા તો કે હે, ઓર બિન આપાં કાર્ય મે લેવા તો બી આપાં ફ્રિજ કી દુર્ગંધ શું આપાં છુટકારો પા સકા. તો બાકી એ ચીજ હે, પહેલી બાત તો આ હે કે ઇસી કોઈ જીકી સુગંધ વાળી ચીજ જાણો ફળ હે, જ્યાં કે ખરબૂજો હે, આમ હે, જે આપાં સીધા ફ્રિજ કે માં રખ દેવા ની, પ્યાજી હે, લસણ હે, એ તો રખીને ભી નીચે હે ની. તો એસી ચીજાં આપાં રખ દેવા તો બી શું કે ફ્રિજ માં દુર્ગંધ આણ લાગ જાવે. તો એ વાસ્તે કે એસી ચીજા ના રાખો. જ્યાં કઈ બાર કેવું હોય કે ઘરું બી લેર આવે બારું બજારું કોઈ આમ લઈ આવ્યો ખરબૂજો, બહુ સીધો આપણે રખ દેવા તો બી ખરબૂજેગી રામગી જીકી સુગંધ હે ની, બા દૂધ મેર છા મેર ક્યાં મેં આન લાગ જાય તો બહુ અચ્છી કોણ લાગે ની. તો એ વાસ્તે કે હે કે એસી ચીજ ને આપણને ફ્રિજ કે માઈ નહીં રખણી જઈ જાય. દૂસરો બી આપણને ફ્રિજ બી સાફ રાખા, ફ્રિજ ને બી ફ્રિજ ને ખાલી કરગે બી ને થોડું ગુનગુણે પાણી શું બેકિંગ સોડા શું ઓર સાબણ લાગે આછી ત્યાં અંદર શું સાફ કરી દેવા, હે ની. તો એના અલાવા દેખો જે બેકિંગ સોડો હોય ની બિના આપણે છોટી કટોરીમાં ગાળ કે ઓર ફ્રિજમાં એક જ્યાં કુંઠ પર રખ દેવા, એ શું બી કે હે જેકી ફ્રિજમાં કોઈ સુગંધો સી યા બદબુ સી બા બિંગમાં સોખણમાં બિંગી મદદ કરે. એના અલાવા દેખો બેનો આપણા નીંબુ ઓર સંતરે કા છિલકા હે ની, બે બી જે આપણા ફ્રિજમાં એક જગ્યા રખ દેવા ની. મેં અહીંયા કોણ ખિંડાર રખ દીયા તો બહુ ફ્રિજ તો ઓર જતા કો જો જી આપણને એક જગ્યા બેળા કરકે પાન રખ દેવા તો બી શું કે ફ્રિજમાં તાજી બની રહેગી. ઓર બેનો બી કોઈ બી સામાન રખા, કઈ બાર આપણે સબ્જી બચ જાય રાત ને હની દાળ બચ જાય તો આપણે કે કરા બી ફ્રિજ કા માં રખ દે, પણ આપણને કરનો કે ચીજ બી કદી બી ખુલ્લી નહીં છોડની ચીજ. એક તો દેખો બિંગ માં જીકી ગેસ હોય ને બિંગ માં રળે તો બા આપણી સ્વાસ્થ્ય ખાતર હાનિકારક હોય. તો પહેલી વાત તો આ ધ્યાન રાખણી બિન ઢકગી રખણી આપણને, હની. ઓર દૂસરી ચીજ હે બી જે સામાન કોઈ ખરાબ હો ગયો બિંગમાં બી અહીંયા કોઈ બી આપણે રખ દો મોડતા બિન સમય કોઈ સબ્જીઆમ પડીએ તો બાન દેખ તારું બી ખરાબ ના હોય કોઈ બિંગમાં, જે ખરાબ સબ્જી યા ખરાબ ફળ યા કોઈ બી ખરાબ ચીજ આપણે રખ દી ની તો બહુ દુર્ગંધ કો કારણ બને બને ગો. એના અલાવા બહેનો 10-15 દિન કે હે કે આપણને એક બાર તો ફ્રિજ જરૂરી સાફ કર લેણો ચીજ, આપગી આદત બના લેણી ચીજ હે ની. ઓર પણ કે હે કે ફ્રિજ બીજા ચીજા ખાતર ઠીક હે, પણ જે આપણે ફ્રિજ કે પાણી કી વાત કરા તો ઓ કે હે કે આપણી જીકી માલી આંતા હોય ની આ શું કે હે કે બહુ આપણી આંતા ને સુકડ જાવે ફ્રિજ કો પાણી પી કે. એ વાસ્તે હંમેશા કે હે કે માટકા કો પાણી પીણો ચી જાય, ઓર ખાણો બનાવવા તો હાંડકી માં બનાવવાનો ચી જાય. ઓર એના અલાવા જીકો લૂણ જે ઇસ્તેમાલ કરા આપણા ખાણે માં નમક તો બહુ સેંધો નમક યા કાળો નમક હોણો ચી જાય, ઓર ખાંડગી જગ્યા હંમેશા શક્કર યા ગુડ હોણો ચી જાય યા ફિર દાગાળી મિશ્રી હોણી ચી જાય, ક્યુંકિ દાગાળી મિશ્રી કે હે બિંગી તાસીર ઠંડી હોય તો બેજા ય અચ્છી હોય, હે ની બહેનો. તો આપણે ફ્રિજ કી વાત કરા તો એક છોટો સો સંદેશ હોય કે સાફ સુથરો ફ્રિજ રાખો ભાઈ, દુર્ગંધ દૂર તાજગી પાઈ, હે ની. એ તો એ વાત આ બાપા સુણાવો પ્યારો સો ભજન.

મીમાં આપણને આપણો બચાવ રાખણો બહુ જરૂરી હે, ક્યુંકી દેખો બેણો આ લૂ તો બેજાઈ ચાલે, ઓર ઈ લૂ માં જે આપાં દેખો કી બાતાં કો ધ્યાન રાખાં તો આપણો કે ગરમી શું બચાવ હો જાયગો. ઓર જ્યાં કે દેખો આજ વિશ્વ પર્યાવરણ દિવસ હે, તો બી વાસ્તે બી કે હે કે આજ કે દિન બી આપાં પર્ણ કરાં બી અબ જ્યાં મે છંટા શરૂ હોસી ની તો આપણને કે હે કે પેડ લગાણો ઈ લગાણો હે ની, જેટલા જ્યાદા પેડ હોસી બી તો એ કે હે કે ઓક્સિજન કો સ્તર બદલાયગો, ઓર ઓક્સિજન કો સ્તર બદલાયગો તો કે હે કે ગરમી કમ હોવેલી. ઓર દેખો બેણો ગરમી શું આપાં બચાવ કી બાત કરાં તો ગરમી શું બચણ કો તરીકો ઓ હે કે એક તો આપાં બેજા સુધી ઉઠ ગયા આપણા કામ કરી લેવા, દિનગા દિનગા તડકા તડકા આપણો સારો કામ નિપટા લ્યા ઓર કમરામાં બઢ જવા હે ની. 12 લે ગે 4 બજે કે બીચ મેં ઘર શું બહાર હે નીકળા ના, કોઈ જ્યાદા જે એમરજન્સી હો જાય હે ની, જે બહાર જાણો હી હોય તો એક પાણી કી બોતલ ઓર એક કે એક સુતી ગમછો યા સુતી દુપટ્ટો આપણે સિરગ ઉપર લે ગે ફેરી નીકળા હે ની. ઓર દેખો બચાવ ખાતર કે હે કે આજકલ બજાર મેં કેરી ઘણી આ રહી હે, તો કેરી કો કેરી પન્નો હે ની, નીંબુ પાણી ઓર ગૂંદ કતીરો, જે ગૂંદ કતીરો રાત ને ભેગે રખ દે ની ઓર દિન કે બિને છા મેં દૂધ મેં યા ફિર દહી મેં જી તરીકે શું ખાઈ જાય ની તો ખાઓ, ક્યુંકિ ઓ ગરમી કો બહુત હી રામબાણ ઇલાજ હે હે ની. તો ગરમી કી તો આપણે વાત કરશાં પર ચાલતા ચાલતા આપણે સુન લ્યા ઓ ચોખો સો એક ગીત.